0: फूलों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा। मैं कहता हूँ फिर कहता हूँ, हमको तुमको प्राण मिलेगा। मोरों संवर्धन करने को पूरा हिंदुस्तान मिलेगा।
1: बुआ की नाम छे यहाँ पे?
2: अचल कुमारी।
1: आ गुलवर में पड़ी छे।
2: हाय।
1: आज कार्यक्रम में आ की सुनावे चाहे छे?
2: डे बाय डे आई फ्लॉट माय पेपर बर्ड्स।
1: सुनाओ।
2: डे बाय डे आई फ्लॉट माय पेपर बर्ड्स वन बाय वन डाउन द रनिंग स्ट्रीम इन बिग ब्लैक लेटर्स आई राइट माय नेम ऑन देम एंड द नेम ऑफ द विलेज वेयर आई लिव। आई होप दैट समवन इन सम स्ट्रेंज लैंड विल फाइंड देम एंड नो हु आई एम। आई लोड माय लिटिल बर्ड्स विद सिल्वर फ्लावर आवर गार्डन एंड होप दैट दीज ब्लूम्स ऑफ द डाउन will be carried safely to land in the night. Rabindranath Tagore.
1: વકી નામ છે આ ગયા?
3: મુસ્કાન કુમારી.
1: આ કોણ વાળું કરે છે?
3: સિક્સ ક્લાસ.
1: આજે કાર્યક્રમમાં આ કી સુનાવા ચાહે છે?
3: છત્રપતિ શિવાજી મહારાજ કે બારે મેં. છત્રપતિ શિવાજી મહારાજ હમારે દેશ કે એક મહાન શાસક ઓર વીર યોદ્ધા થે. ઉન્હોને મરાઠા સામ્રાજ્ય કે સ્થાપના કી થી. છત્રપતિ શિવાજી મહારાજ કા જન્મ સિગનેરી કે દુર્ગ મેં હુઆ થા. ઉનકે પિતા કા નામ શાહજી ભોંસલે ઓર માતા કા નામ જીજાબાઈ થા. વહ બચપન સે હી બડે વીર ઓર સાહસી થે. ઉન્હોને કમ ઉમ્ર મેં હી તોરના સિંહા જૈસે કિલો પર અપના अधिकार जमा लिया था। शिवाजी महाराज वे व्यक्ति थे जिनका नाम सुनकर मुगल सैनिक कांप उठते थे। उनका जीवन हमें संघर्षों से लड़ने की प्रेरणा देता है।
1: શિવાજી મહારાજ કે જખન અપના સાહેબ કહાની સુને છે તો દેખે છે ઉપર માતા કે બહુ ચર્ચા હોય છે અહીના અપના સાહેબ કયા જીવન માં અપન માં કઈ નામ આવતું છે નિશ્ચિત રૂપ સે હું માતા સાહેબ કઈ છે માગ વકી નામ છે આગ
4: આર્યન કુમાર
1: આ કુલ વાળું માં પડે છે
4: કચ્છા પાંચવી ને
1: આજુ કાર્યક્રમ માં હા કી સુનાવા ચાહે છે
4: ચતુર ચિત્રકાર
1: સુનો
4: ચિત્રકાર સુલતાન ને મે બના રહા થા જે કિતને હી મે વહા આ ગયા યમ રાજા કા મે ઉસે દેખ કર ચિત્રકાર કે તુરંત ઉડ ગયે હોશ નદી બહાર પે પત્તો કારણ ન ગયા કુછ જોસ ફિર ઉસકો કુછ હિંમત આઈ દેખ ઉસે ચુપચાપ બોલા સુંદર ચિત્ર બના તુ બેઠ જાઈએ આપ ઉકડો મુકડો બેઠ ગયા વહ સારે અંગ બટોર બડે ધ્યાન સે લગા દેખને ચિત્રકાર કી ઓર ચિત્રકાર ને કહા હો ગયા આગે કા તૈયાર અબ આપ ના તો કીજીએ જંગલ કે સરદાર બેઠ ગયા વહ પીઠ ફિરા કર ચિત્રકાર કી ઓર ચિત્રકાર ચુપકે સે ખસકા જૈસે કોઈ ચોર બહુ દેર તક આંખ મૂંદ કર ફિર ઘુમા કર શેર બેઠે બેઠે લગા સોચને ઇધર હોઈ ક્યું દેર ઝીલ કિનારે નાવ લગી થી એક રખા થા બાસ ચિત્રકાર ને નાવ પકડ કર લીજી ઘર કે સાસ જલ્દી જલ્દી નાવ ચલાતા નિકળ ગયા વહ દૂર ઇધર શેર તા ધોખા ખાતા ઝૂલા રહે દૂર શેર બહુ ખુશી આકર બોલા નાવ ચલા રહે દૂર કલમ ઓર કાગજ કો લે જાડે કા હે દૂર ચિત્રકાર ને કહા તો એક થી રખી અપને પાસ ચિત્રકલા કા આપ કીજીએ જંગલ મેં અભ્યાસ
5: આકાશવાણી દરભંગા સે હમ આશુતોષ કુમાર ઝા આબ વિદા લે છી આજુક કેસલાય કાર્યક્રમ સે એક બેર ફેર હમ સબ કુનુ આન વિદ્યાલય સે લોક આયબ
6: કિસલાય